નિઃસ્વાર્થ સમાજસેવી ઓર સ્વચ્છતા અભિયાન કે અગ્રણી કાર્યકર્તા હમારે સભી સફાઈ મિત્ર દેશ કી પ્રગતિ મેં મહત્વપૂર્ણ ભૂમિકા નિભા રહે હૈ. અન્ય ક્ષેત્ર મેં સક્રિય અસંખ્ય દેશવાસી તથા સંવિધાન મેં નિહિત મૂળ કર્તવ્ય કા પાલન કરને વાલે સભી નાગરિક રાષ્ટ્ર નિર્માણ મેં મહત્વપૂર્ણ ભાગીદાર હૈ. મેં ઉન સભી કે હૃદય સે સરાહના કરતી હું. તીનો સેનાઓ કે જવાનો, સભી સશસ્ત્ર પોલીસ બલો એવં પોલીસ કર્મીઓ કી કર્તવ્ય નિષ્ઠા કે લીએ મેં ઉનકી વિશેષ સરાહના કરતી હું. વિશ્વપટલ પર ભારત કા માન સન્માન બઢાને વાલે પ્રવાસ